0: SBI UK app, online banking, or simply visit your nearest branch.
1: And that's not all. Enjoy zero transfer fees and competitive exchange rates.
0: More value, more rewards, more reasons to choose SBI UK.
1: Offer valid from the 4th of May to the 30th of June 2026. Entries open to UK residents 18 plus. No entry fee and purchase required. Terms and conditions apply. Visit sbiuk.statebank for details. SBI UK Limited is authorised by the PRA and regulated by the FCMPRA.
2: Unity Cup 2026 is coming to the Valley Charlton Athletic, featuring your Indian national football team. On Tuesday, May the 26th, Nigeria face Zimbabwe, then Jamaica's Reggae Boys clash with India's Blue Tigers, with Punjabi MC bringing the fire. Saturday the 30th of May, the huge final with live Afrobeat, reggae and Bollywood stars. Get tickets now at unitycup.com. Use the code LIKA15 for 15% off. Exclusive radio partners, Leica Radio.
3: Herald, new world of eco-friendly disposables for restaurants, cafes, caterers, food takeaways and food delivery services. Order your free 2025 catalogue today. Call on 0208 507 7900 or download the catalogue from heraldpackaging.com. Herald is a manufacturer of high-quality, eco-friendly and cost-effective disposables for restaurants, cafes, caterers, food takeaway and delivery businesses. Herald disposables available at food services, cash and carries and with disposable supplies to trade. Visit heraldpackaging.com.
4: આ સપ્ટેમ્બર પેરિસમાં ઇતિહાસ લખાઈ રહ્યો છે.
5: બીએપીએસ મંદિરનું ઓપનિંગ અને સ્ટાર ટૂર્સ તમને લઈ જઈ રહ્યું છે આ પવિત્ર યાત્રા પર.
4: યુરોપના 3-9 દિવસના ટૂર્સ,
5: ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, ઇટલી અને જર્મની સાથે
4: દર્શન પણ અને યુરોપ પણ.
5: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે, આજે જ બુક કરો સ્ટાર ટૂર સાથે.
4: કોલ 0208900-2323 ધ સ્ટાર ટૂર્સ.
5: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન.
6: હલકે ફુલકે મોમેન્ટ્સ કો ઓર ભી ખાસ બનાએ જેમિન સ્નેક્સ કે હલકે ફુલકે પફ બાઇટ્સ કે સાથ.
7: રાઈસ કોન સે બને લાઇટ ઓર ક્વોલિટી મે બેસ્ટ. जैमिन पफ बाइट्स जो है बारबेक्यू, लेमन चिली, मस्त मसाला और मैक्सिकन सालसा जैसे फ्लेवर्स में अवेलेबल.
6: जैमिन पफ बाइट्स अवेलेबल एट योर नियरेस्ट एथनिक ग्रोसरी स्टोर्स.
8: Skylord Cruise and Holidays, we are cruise specialists,
2: bringing you incredible value and unforgettable luxury cruises worldwide.
8: Call today on 01923 883 100
2: or go to skylordcruiseandholidays.com.
8: Book with confidence.
2: We're atoll protected.
9: Leica Radio Network, proud hospitality partner, Ragasan. A true Radio Wally Cracker Classic. Name the 90s number. This is Leica.